વેલકમ બેક ફ્રેન્ડ્સ આફ્ટર ધીસ ન્યૂઝ હેડલાઇન્સ બ્રેક ટ્યુન કરી છે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક આપણો સતત મોજી આપણો હોસ્ટ એન્ડ દોસ સુભી સ્ટુડિયો ઘડી રે ટાઈમ વર્તમાન રાતે 8:02 રાતે 8:02 બાજરે આપણ જાણતી રેઇનબો ઘડીરે કોણ હુએ આપણક મિત આપણક સહિત આસી જાણતી કિછી ગીત આઉ કિછી કથા નહી આઉ સો ચાલી થાય ગીતરે મિતરે સો આજે મધ્ય રહીછી આપણક પાઈ કિછી ઇન્ફોર્મેશન કિછી કથા વાર્તા આઉ તા સહિત ઢેર સારા મ્યુઝિક સો શરૂઆત ઓબ્વિયસલી મ્યુઝિક સે તો હોના ચાહીએ કથાબાર્તા હવે તા પૂર્વરૂ પહોંચી દુછ સુનિધિ ચૌહાણ આવાજરે ગોટે બહુત સી ખાસી મ્યુઝિક આપણ પાખરે સો સ્ટે ટ્યુન દિલ સે દિલ તક